નથી મનુષાની. ભગાવે ગયા ભગવતી મધો કે નહીં અચો કોઈ બહુ સુંબાર સુંબાર રહી ગયો તાંડી મો ફળો દેવો એ ફળો દેવો ઓછો મળાય કોઈ લો સર.